સુનિલ શાંત દસ નમસ્તે પાલે ઉપતલાભાઈ દસ નમસ્તે આસુવ કે સાધારણ વિનવગે શ્રીલંકા સંગીતે પુરોગામી અતિશય ગૌરવેટ પાત્ર સંગીતજ્ઞ સહ ગાયક ઓ શ્રીલંકા સંગીતે સ્વદેશીય રસે નવ સુરવીમ સહ નિર્માણશીલત્વ ગિના આયક સિંગલ સંગીતે સ્વદેશીય હંડક નવ મમપેતક સહ સત્ય રસક ગિના પ્રમુખ કલાકારો ઓગે ગીત સરળ ગેમ્બરુ સંવેદિસા શ્રીલંકીય સંગીતેમ હદવતટ લંગાવન રસક ગિનેનવા સંગીત અધ્યાપને ગીત નિર્માણ્ય સા સુરવીમ તુલ ઓગે દાયકત્વે શ્રીલંકા સંગીતે ઇતિહાસે વિશાળ સટાહણક કલા સુનિલ શાંતગે ગીત અદત અસન વિટ શ્રીલંકીય સંગીતે સત્ય રસે નિર્માણશીલત્વે સા સૌંદર્ય તાવમત જીવમાનાય